0: બાટી ચૂરમારી, ચૂરમો તો ઘી લબાલબ વહી જાય, પણ જો
1: બિલકુલ
0: દાળ આપે બાટી કેવો ની, લોક તો બાટી રમાય ને ઘી લગાવે આપર આઠે, જો બાટી એની ઘી મેં ડૂબો ડૂબો ને પછી ઘાલે.
1: બિલકુલ, ઓર યુ દેખ લો આપ દાળ ઓર કડી દે છોંક ભી આપા ઘી
0: ઘી મેં દેવો. બિલકુલ, ઓ શાયદ આપર આઠે હો તો ભાઈ કે ઘી મેં છમકડી કડી ખાવે.
1: બિલકુલ
0: હે ને. તો બાત આ હે કે હા, એક ઓર રીત યાદ આઈ દેખો, કે બાત આપે જદ પુરણ ટાઈમ કરો આજ ધ્યાન કોની કે જદ પડની જન આયા યા જદ દેખતા આપા કાપણી દેરણે જઠણે આઈ કે આપે ભી બેઠા હોલા ભેળા, તો યાદ આવે તો બહુ થાળ હો તો.
1: બિલકુલ
0: ધ્યાને, તો બહુ થાળ માને જીતી ભી સામગ્રી આપણી રસોઈ માં બણ્યોડી હે, બેને ભેળી કર ચૂર ને પછી ઘી લબા લબ કર વન થાળ રો જો કવા હે, વે બહુ રાણી ના પરિવાર ની સબ લુગાયા ચાંદી રે સિક્કે હું દેવતી.
1: બિલકુલ, આજ ભી વા બહુ ખીચડી અચ્છી તરહ હું યાદ હે, ક્યુંકી ની ભાવ તોડી ભી બિન જબરદસ્તી ખાણો પડ્યો,
0: પણ સગલી લુગાયા વિને યુ કહેતી કે નહીં નહીં ઓ થાળ અબ થને જ પૂરો કરનો હે, ઓર ઘર રો જો બડો સબો બડો થાળ હો તો વો લેન વિર માને હેંગ ચૂરતા.
1: બિલકુલ સહી,
0: આ હે ઘીરી રાજસ્થાન રે માયને. તો બિલકુલ, કદી મોકો મળે તો કોઈ ગામ ઢાણી મેં જા અને ઘીર મનવાર જરૂર સુ દેખજો.
1: બિલકુલ, પર રાજસ્થાન મેં દેખો એક ઓર વિશેષતા હૈ કે પાણી ની કમી રહેતી નહીં, જણ કઈ કરતા કે ઘી ઉની જગ્યા કામ મેં લે લેતા, ઓર એનો સૌ બડો ઉદાહરણ હૈ બીકાનેર રો જો કો ભાંડા સારું મંદિર હૈ બણિયોડો.
0: બિલકુલ,
1: વો ક્યુંકિ અટપાણી ની કમી રીજન ક્યુ કે ઘી રમાય ઇન મંદિર ને બણાવો, તો ઇની નિવાર ભરીજી જણે ઘી 40,000 કિલો ઘી રો ઇન જગ્યા ઇસ્તેમાલ કરી છે.
0: તો દેખો આ હે ગીરી મમ્યા રાજસ્થાન મેં, ઓર એનું ઠા પડે કે આપણે અઠે ઘી દૂધરી નદીયા વહેતી.
1: બિલકુલ.

0: સખિયા, આપણે ઘણગોર કાર્યક્રમ રો ટેમ વેગો હે પૂરો. આ ઘડી અપન ઇશારો કરી હૈ કે અબ આપા લેલા સખિયા સીખ મમતાજી, તો આપણી સખી મંજુ ચારણ
1: ઓર મમતા રાજ પુરોહિત ને દેરાઓ સીખ
0: ચાલા રામ રામ.